ભીષમદાસ માનિકપુરી, નર્મદા માનિકપુરી, લક્ષ્ય દીપક દાસ, ગ્રામ નેવાઈ ઉતૈલે વિક્કી દેવાંગન, ઉર્વશી જતીન જયંત ઉકુણિકા દેવાંગન, ગ્રામ બોગાટોલા મોહલા માનપુરલે માલિકરામ, સવિતા દેવી સિન્હા, તારામતી ઔમુનિંદ કુમાર સિન્હા, હસદા નંબર દો લે લક્ષ્મી સાહુ, ગીતાંજલિ આકાંક્ષા સાહુ, અવગ્રામ સહા માલગી લે સુખનંદન ચંદ્રવંશી, શિવરાની આકાશ ચંદ્રવંશી, ઔપ્રતિભા ચંદ્રવંશી, આપ સબ સુનના ચાહત હો, ઝાલારામ સાહુ ઔસંગવારી મન કે ગાય યે ગીત.

0: અને અનાયા એવમ ઈશુ. કાર્યક્રમ ઇન્સ્ટા ફરમાઇશ મેં લીજે સુનિયે અગલા ગીત મંચલી ફિલ્મ સે. આવાઝ હૈ કિશોર કુમાર એવમ લીના ચંદ્રાવરકર કી. સંગીત નિર્દેશન હૈ લક્ષ્મીકાંત પ્યારેલાલ કા ઓર ગીતકાર હૈ આનંદ બક્ષી.
1: ગમ કા ફસાના બન ગયા અચ્છા
2: અચ્છા જી
1: એક બહાના બન ગયા અચ્છા
2: અચ્છા.